0: નવાબી સંગતમાં હુસૈન બક્ષ્યાલ.
1: નવાબી સંગતમાં
0: હુસૈન બક્ષ્યાલ.
1: હુસૈન બક્ષ્યાલ સાહેબ પ્રોગ્રામ મે વેલકમ બલિકાર ખુશામદીદ બેરા.
0: મહેરબાની સાઈ આવા કે દિલ જે કહેરા સાહેબ બલિકાર આઈ યે પ્રોગ્રામ કયો પ્યા આઈ ડાડો મજો અચે.
1: વરી મહેરબાની વરી મહેરબાની. અસા જી પ્રોડક્ટ જે બારે મે જાણ હાસિલ કયો પ્યા પ્રોડક્ટ આઝમાઈ આહે કરે آخر میں جو آتا سائن جو رپلائی دیندا سے پروگرام بدھار جو کا پیغام کو نیاپو کو سلام کو دعا کو دوستن کے
0: میٹھا سائیں مجھے نوابی سنگت میں کچھ دوست ہیں
1: جی
0: انہاں جا کچھ ماں ان کے سلام جان چاہوں منیر احمد خیال کے سلام ہیں ادی بلا پل پٹے کے منظور حسین پل پٹے کے ہیں سائیں سکندر شاہ رحمان شبان کے سلام ادی شبیر ہیں میڈم صدق کے سلام ہیں جکے دوست باہر بدھن کا سبن کے سلام
1: بڑی مہربانی ہوں مجھے طرف بھی اواں جی سجی سنگت کے سلام قرب پیارا لو یو لک لائک
0: تھینک یو
1: بڑی مہربانی اوکے.